તો ભાઈઓને બોનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3270001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો ભાઈઓ બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.

સાંભળી શકો કા ઠીક 5:30 તે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની કશિશ પારેશરની હાથે ઇણીસ કડીમાં બીજા કાર્યક્રમની શરૂઆત થાગા જેને કે બાલકોનું બાલપન એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 પ્રસ્તુત કરતા કશિશ પારેશરની મું આપની બોન અંજલિ પારેશરની હાથે ઇણીસ કડીમાં આપણે આગળી રૂપ કરંગા આપણે કિસાન ભાઈ બનોતી કે જુ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6:30 માટે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મોને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની કડીમાં આપણે આગળ બળંગા આપણે અધિકાર કાનૂન નિયમ થકી જુડુ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મોને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની બાદ ભાઈ મોનું બીજું કાર્યક્રમ શું થાગા ઠીક 7:30 માટે કાર્યક્રમ હમારા સ્વાસ્થ્ય. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી કશિશ પારેશર ને મનીષા પટેલ. એની બાદ ભાઈ બોનું ઠીક 8 આપ હામરોગા કાર્યક્રમ સમસ્યા સમાધાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ની મું આપની બોન અંજલિ પારેશર. એની બાદ ભાઈ બોનું મનોરંજન ની થાકા પૂરી ભરમાર જેને આપ હામરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત. 9:10 સુધી આપ હામરોગા કાર્યક્રમ શામી કસર. તો ભાઈ બોનું આ તો હતી આપણે હાજરીની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જોડું કાર્યક્રમ આરાધના થકી.

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવાવરામાં રહેતા કિસાન ભાઈ બોનની આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલિનું
2: રામ રામ.
0: હવે ભાઈ બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હો અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં.
1: હવે બહેન બોનો લઈને હાજર થઈ ગયો હું કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમમાં બહેન બોનો થકી આપણે વાતચીતનો વિષય હે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસને લઈને.
0: હવે
1: આજે આપણે દેખી રહ્યો હું કે 22 મહિનો દાડો હે ને આજને દાડે આપણે આ દિવસ મનાવો હો. તો કાર્યક્રમની માધ્યમથી જાણંગા કે આ દિવસ મનાવવાનો શું ઉદ્દેશ્ય હે, આનો શું ઇતિહાસ હે ને હરતે જૈવ વિવિધતાને બનાવીને રાખવામાં આપણે યોગદાન આપી શકો.
0: હવે અંજલિ બોન, તો આના વિષયમાંથી આપણે ભાઈ બોનો કથી ઘણા અક્કાની વાતી રીંગા અભ્રામડા ગીત ને મોરે કર આપણી વાતી.
1: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: મનીષા બુન ગીત તો આયશું પૂરું નણસ ગીત હાથે કાર્યક્રમ ખેતીવાડી થી પડ સુટ ભાઈ બોનોને આપણું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારે અમે રાય સુઝાવ આપણને આપી શકીએ આપણે અણાપતા માટે.
1: હવે ભાઈ બોનો અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3270001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે એના ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારું દી
1: રામ રામ રામ રામ.

આંગણવાડી જઈને તારું નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીન કરાવ, સોરાના નક્કાબજુ નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ ખાજુ સબ્જીદાર, ભીંડા તુરીએ આલડી કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર, સીરો દલિયો રાબડી થૂલી સોકા દાલ, પાંસે મહિને બાલ લે આ ખવાનું આલ, અણી વાતનું ધ્યાન રાખો આપણું જીવન સુરક્ષિત રાખો.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવાવર અમર હિતાભાઈ બોન અને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
2: રામ રામ.
0: હવે ભાઈ બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM. આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હું કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક વિષય ને હાથે. મનીષા બોન આજે કાર્યક્રમ મેં ભાઈ બોનો થકી વાતચીત નો વિષય હે કે આપણે નિંદર ની કમી ને વગરતી દિનચર્યા ની હું સમસ્યા હે ને સમાધાન ના ઉપાય હું થઈ શકે.
0: હવે
1: ભાઈ બોનો સ્વસ્થ જીવન ખાલી આપણે ખાવાનું પાણી ને હવાની જરૂરત જ નથી, બલ્કિ એટલી જ જરૂરત આપણે અસલ નિંદર ને સંતુલિત દિનચર્યા ની ભી રહે હે. પણ મનીષા બોન આજના ટાઈમ માં આપણે દેખી રહ્યો કે આપણું જે જીવન હે એ ઘણી જલ્દી બદલી રહ્યું હે.
0: હવે
1: આપણે જે મનક હે એની દિનચર્યા અસંતુલિત થઈ ગઈ હે. રાત્રે મોડા સુધી જાગવું, મોબાઈલ માં વધારે કામ કરવું, અનિયમિત ખાન પાન, તનાવ, કામનું જે દબાવ હે એનો પ્રભાવ જે હે એ આપણી નિંદર માટે પડી રહ્યું હે. આપણે દેખતો હતો કે પહેલાના ટાઈમ માં જે ગામ હે, જે નાના કસ્બા હે, એનાનું જે જીવન હે એ પ્રકૃતિ ને અનુસાર ચાલતું હતું.
0: હવે
1: મનક જે હે એ ટાઈમ માટે હોતો હતો, ટાઈમ માટે ઉઠતો હતો. પણ અવરીના ટાઈમ માં રાત સુધી જાગવું એ પરબાતી મોડું ઉઠવું આમ વાત થઈ ગઈ હે.
0: હવે
1: આનું અસર જે હે એ આપણે શરીર માટે જ નહીં, બલ્કિ આપણે માનસિક સ્વાસ્થ્ય, વ્યવહાર, કામ કરવાની ક્ષમતા ને પારિવારિક જીવન માટે ભી પડી રહ્યું હે. તાજા કાર્યક્રમ માં આપણે એ જાણગા કે નિંદર ની કમી મનક માટે હું અસર ના કીધી હે ને હરતે આ સ્વાસ્થ્ય સમસ્યા આપણે અગાડી જઈને એક મોટી સમસ્યા બની શકે ને જાગૃતતા બદલે આપણે હું કરી શકો.
0: હવે અંજલિ બોન તો આના વિષય માટે આગે આપણે ભાઈ બોનો ખાતે ઘણા કાની વાતે રીંગા પર હમણાં આગીત ને મોરે કરો આપણી વાતી.
1: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: अहिन बोनोना गीत बाद आप सभी नु फेरे स्वागत करो हूँ हमारे आज ने कार्यक्रम समस्या ने समाधान में। बहन बोनो जेम की गीत की पहले विषय बताड़ियो हतु कि आज हमें बात करवा वाल हूँ नींदर ने कमी ने वगड़ती जीवन शैली कती हूँ समस्या थे है ने हूँ समाधान है। अंजलि बोना पण देख हूँ कि आज ना आधुनिक युग में इंसान जत्र आगे बढ़ी रही है वत्रस वर्णन जीवन शैली असंतुलित थाती जा रही है। मोबाइल फोन नो वधार उपयोग सोशल मीडिया नो उपयोग देर रात तक काम करवो ने भणाई नो दबाव ने मनोरंजन ना साधन अधिक थई जाय वणा खती भी आपणी जीवन शैली ने दिनचर्या हेवे वगड़ी रही है। एन खती आपण देखो हां कि सब को तो ज्यादा आपणे असर पड़े है नींदर माते नींदर ने कमी आज भाईन बोनो बल दे गंभीर समस्या बनी चुकी है। आ न केवल वणा ने शारीरिक स्वास्थ्य ने प्रभावित करे है बल्कि वणा ने मानसिक स्थिति ने जीवन शैली ने गुणवत्ता ने भी बगाड़े है। भाईन बोनो केवू चांगा कि नींदर हेवे खाली आपणे आराम नो साधन नथी बल्कि आ आपणे शरीर नी मरम्मत मस्तिष्क नी कार्यक्षमता ने ऊर्जा नो संतुलन बनावा बलदे भी आवश्यक है। जारे बहन बोनो आपणे आ संतुलन हे वगड़ी जाय हे तेना खाती आपणे जीवन शैली नी पूरी व्यवस्था हे वे भी वगड़ी जाय हे।
1: हवे मनीषा बोन आपणे देखो कि नींदर नी दिनचर्या नो घणो आकानो महत्व है आपणे जीवन में।
0: हवे
1: आपणे देखो कि नींदर थकी शरीर ने दिमाग ने आराम मळे है प्राकृतिक तरीका थकी। दई वक्त आपणे अशन नींदर काढो तो आपणे शरीर जे है एनी थकान दूर थाय है दिमाग शांत रहे है काम करवा बल्ले आपणे ने ऊर्जा भी मळे है। इने साथे आपणे देखो कि संतुलित जे दिनचर्या है ये आपणे जीवन ने व्यवस्थित बनावीने राखे है। टेम माते होवू उठवू खावानू खावू काम करवू ये शरीर ने स्वस्थ राखवा में आ मदद करे है। आपणे देखो कि समस्या ने स्थिति तई वक्त आवे है क्योंकि आज न टाइम में जो मनक है ये पर्याप्त नींदर नहीं ले पाता। नाना सूर भी है ये भी रात रुदी मोबाइल देखे है। युवा जो है ये तनाव ने काम ने कारण जागते रहे हैं। घनी वक्त जो मनक है ये अनियमित टाइम माते भोजन करे है प्रभाते देर उदी होता रहे है नहीं जो काम है ये असंतुलित थी सा है। तो धीरे धीरे आज आदत है ये एना ने शरीर माते घणो बुरो असर नाखी सके है। सभी बात करो कि नींदर की कमी ने वगड़ती जे दिनचर्या है एनु हुं कारण थई शके आपणे जेम की जाणी रहो कि आपणे मोबाइल ने स्क्रीन नो वधतो टाइम तनाव ने चिंता अनियमित खान पान शारीरिक गतिविधि कम थई गई है ने टाइम नो प्रबंधन नी कमी आ सब चीजें है अना कारण थकी आपणे नींदर भी टाइम माते नथी लई पाता ने आपणो जे जीवन है ई भी वगड़तुं जई रह्युं है।
0: હવે અંજલિ બોન એને સાથે આપણ દેખો કે જ્યારે આપણે આ દિનચર્યા હેવી અસંતુલિત થઈ જાય તે અણાખતી આપણે ઘણા અકની સમસ્યા ઉત્પન્ન થઈ જાય એમ આપણ દેખો કે આ આપણે શરીર માટે પ્રભાવ નાખે હે જેમ કે આપણે થકાન થવા માંડી જાય કમજોરી આવી જાય હે સરદર્દ જેવી સમસ્યા હે બીપી વધી જાય હે આપણે વજન હે વો કવડા વધવા માંડી જાય ને કવડા ઘટી જાય એમ હૃદય રોગ ના ખતરા ભી બઢી જાય હે ને એને સાથે આપણે પ્રતિરોધક ક્ષમતા હે આની ભી કમી આવી જાય હે એને સાથે અંજલિ બોન આપણે દેખા કે આ આપણે માનસિક સ્વાસ્થ્ય માટે ભી પ્રભાવ નાખે હે ચીડચીડું પણ આવી જાય ધ્યાન ની કમી થઈ જાય ને ભૂલવાની સમસ્યા હે વધારે બળવા માંડી જાય તનાવ ને અવસાદ ને ભી આપણે દેખો કે જ્યાદાતર લોગ હે ભી શિકાર થઈ જાય એને સાથે સામાજિક પ્રભાવ ની અંજલિ બોન આપણે વાત કરો તો આપણે દેખો કે આપણે જે રિશ્તા હે વણ મે ભી દૂરી બળવા માંડી જાય કામ ની લાપરવાહી આપણે રાખવા માંડી જાય આપણે જીવન મે હે જો અસંતોષ પેદા થઈ જાય હે।
1: હવે મનીષા પણ સિમકી આપણે બતાડ્યું કે નીંદર ની કમી ને આ જે અનિયમિત દિનચર્યા હે એન તકી આપણે જીવન મે હું દુષ્પરિણામ આપણને દેખવા મે મળે હે। આયસ અગર વાત કરા કે સમાધાન ના હું ઉપાય થઈ શકે તો ભાઈ બોનો આપણને ટાઈમ માટે હોવું હોગા ને ટાઈમ માટે ઉઠવું હોગા અગર આપણે હર દાડે આવી ચીજને અપનાવંગા તો આપણે દેખંગા કે અણી સમસ્યા તકી આપણે બચી શકો એની સાથે હોવાને પહેલા આપણે મોબાઈલ ને સ્ક્રીન નો ઉપયોગ નથી કરવો કેમ કે આપણે દેખો અગર આ ચીજ આપણે કરો તો આપણે નીંદર જે હે ઈ દૂર થઈ જાય હે એની સાથે આપણને હલકું ભોજન કરવું હે ને ખાવાનું જે હે એ ટાઈમ માટે ખાવું હે દેર રાત અગર આપણે ખાવાનું ખાઈ રહો તો આપણને ભારી ભોજન નથી કરવું શારીરિક ગતિવિધિ જે હે એને વધાવવું હોગા વ્યાયામ યોગ મહેનત કરવી હોગા જેથી કે આપણું જે શરીર હે એ સ્વસ્થ રહેગા તનાવ કમ લેવો હોગા અગર તનાવ આપણે જીવન મે હે તો આપણને પરિવાર થકી વાત કરવી હોગા સંગીત સાંભળવું હોગા ધ્યાન ને પ્રાર્થના ની ભી આપણે અપનાવી શકો જેમ થકી આપણને માનસિક શાંતિ મળેગા અને આ આપણી દિનચર્યા ને નીંદર ને અસલ કરવા મે ઘણી જરૂરી હે એની સાથે ભાઈ બોનો આપણે જે નાના સૂર્ય હે એને ભી આપણને અસલ દિનચર્યા રાખવી હોગા નાના સૂર્ય ને ભી ટાઈમ માટે હુવાડવું સગાડવું મોબાઈલ દેખવાની જે આદત હે એ આપણને સંતુલિત કરવો હોગા તો આ સબ જે ઉપાય હે એ આપણે કરી શકો બાઈન બોનો ગામ ને સમુદાય સ્તર માટે ભી આપણે ઘણા કાની ચીજે કરો જેમ કે સ્વાસ્થ્ય જાગૃતતા કાર્યક્રમ કરો સ્કૂલ મે સહી દિનચર્યા માટે આપણે સુરત કી ચર્ચા કરી શક મોબાઈલના જે દુષ્પરિણામ હે એ કી આપણે જે ભાઈ બોન હે એને અવગત કરાવી શક યોગ વ્યાયામ શિબિર કરી શક ને પરિવાર સાથે ટાઈમ વિતાવવાની ચીજે કર ને સમસ્યાને સમાધાનની વાત કર તાકી આપણે જે ભાઈ બોન હે એ સબ ચીજોને અપનાવીને આપણી જે નિંદર હે ને આપણી જે દિનચર્યા હે એને વ્યવસ્થિત કરી શકીએ.
0: હવે અંજલિ બોન એને સાથે ભાઈ બોનો કેવું ચાંગા કે આપ અગર નિંદરની સમસ્યા કથી પરેશાન હે આજે જ આપણે દિનચર્યામાં આપણને બદલાવ કરવો હે. યાદ રાખો કે અસલ નિંદર ખાલી આપણે આરામ નથી આલતી બલ્કિ આ આપણે સ્વાસ્થ્યની નીવ બી રહે એક સ્વસ્થ શરીરમાં હિ સફળ જીવનની કુંજી રહે. અંજલિ બોન આપણે દેખો હા કે આજે જરૂરત હે કે સ્કૂલ પરિવાર ને સમાજ મેં નિંદર ને મહત્વ બારામ જાગૃતતા ફેલાવી જુએ સોરને હિકાડવું જુએ કે મોબાઈલ કમ સારાડવું હે આપણે શારીરિક ગતિવિધિ હેવી કરવી હે ને આપણે આ હોવાનો ટાઈમ હે વો બી સીમિત આપણે બરાબર રાખવો હે. આપણે દેખો હા કે એક સામાન્ય વ્યક્તિ રહે એને 8-9 ઘંટા નીંદ લેવી જોઈએ તે આપણે ભાઈ બોનને આનું બી ધ્યાન રાખવું હે ને વણ ટાઈમ માટે સુઈ જવું હે ને ટાઈમ માટે ઉઠી જવું હે. ભાઈ બોનો એને સાથે કેવું ચાંગા કે નિંદરની કમી ને કારણ આપણે દિનચર્યા હવે વગડી રહીએ આ આપણે જીવનની ગંભીર સમસ્યા બની ગઈ હે. આ સમસ્યા આપણે દેખી રહી હોય અંજલિ બોન તે ધીરે ધીરે આપણે જીવનને હર ક્ષેત્રને પ્રભાવિત કરી રહી હે. આ સમસ્યાને અંજલિ બોન આપણે પૂરી તરીકા ખતી નિયંત્રિત કરી શક હ અગર આપણે ભાઈ બોન વણની આદત હદારીંગા સમયનો સહી ઉપયોગ કરીંગા તકનીકીનો સીમિત ઉપયોગ કરીંગા તે આપણે ભાઈ બોન સ્વસ્થ રહીંગા અને ખુશહાલ જીવન જીવી શકીંગા.
1: હવે મનીષા બોન આપણે દેખો હ કે ટાઈમ માટે હોવું ને ટાઈમ માટે ઉઠવું કેવલ એક આદત નથી બલ્કિ આપણા સ્વસ્થ જીવનની પહેચાન હે. મોબાઈલનો વધારે ઉપયોગ નહીં કરવો કેમ કે મોબાઈલ થી વધારે જરૂરી આપણું સ્વાસ્થ્ય હે. સંતુલિત દિનચર્યા આપણને અપનાવી હોગા સ્વસ્થ ને ખુશહાલ જીવન આપણને લેવું હોગા કેમ કે આપણે દેખી રહ્યો કે નિંદરની કમી ને આ જે વગડતી જીવનશૈલી હે એ આજના ટાઈમમાં આપણે ભલે ઘણી મોટી સમસ્યા બની રહી હે.
0: હવે
1: આપણે દેખો હો કે અગર આપણે સહી આદતને અપનાવંગા તો આપણું જે જીવન હે એ આપણે સુરક્ષિત રાખી શકંગા. અસલ નીંદ ને અસલ દિનચર્યા આપણે સ્વસ્થ ભવિષ્યની મજબૂત નીવ હે.
0: હવે અંજલિ બોન તો કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોનો કરતી આના વિશે માટે ઘણા કાની વાતે થઈ ગઈ હે ને હવે આપણે દેખી રહીએ કે ટેમ બી થઈ જો હે આપણે કાર્યક્રમ કરતી છૂટો પડવાનો. છૂટો તે પડે પણ એને પહેલા આપણે ભાઈ બોનોને આપણે કાર્યક્રમનો પતું આપણ વટાડી દઉં.
1: હવે ભાઈ બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન.
0: હવે
1: અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી ભલે આપ અમને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માટે એક નવા વિષયની હાથી તાર હુદી
2: રામ રામ રામ રામ.

તો ભાઈઓને બોનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3270001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો ભાઈઓ બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.